0: કોઈને કે ઘરની ઓલે બન્યા ઈશુ બેપર વ્યવસાય ઘરું બન્યા અલી કચી ખર્ચક પણ જો ગરીકો છીએ સામાનની ને કાનંડવ જાને ન શકીને બો યો સમય લે હમીલાઈ ગરી ખાને નદી ની ભય બન્યા હમરો ભાગ્ય ને એસ્ટો કે સમય એસ્ટો હો
1: પાડે પણ કિને દુખે છો પક્ષ હા તિમ્રો કુરા બુઝા વેપાર વ્યવસાય કો જસ્તુ સુનિંચ હઈને વ્યવસાય કે કેવા ના લાગે ભને
0: અબ યસુ વિચાર ગદા પ્લાસ્ટિક કુર્સી ટેબલ સાથે તામા પિતલ ચારી સિલાબર સ્ટીલ કા ભાડા ભાડા વ્યવસાય ગરમ કી જઈ લાગ્યા છ તર યો સામાન લીન કાઠમંડુ જાને દુખલે ગદા ટક ઝિકઈ લાછ હો મલાઈ ટ
1: તિમલે ભણકો વ્યવસાય કર લાગી સામાન લીને જાને કુડા કો ચિંતા ન કર ન ઢોલખામાં 20 વર્ષ પુરાનો એકમાત્ર ડીલર ગીતાશ્રી સ્ટોર ચરીકુટમાં છંડે છે ને જસલે 10 વર્ષે વોરંટી ભાયકા સામાન ન્યાસ સાથે નેપાલકા સૌ ભંડા પુરાનો ચીરવેની કંપની ડોલ્ફિન કા 5 વર્ષે વોરંટી ભાયકા આકર્ષક મોડેલ કા કુર્સી ટેબલ એસપીએલ કા સૌ પ્લાસ્ટિક કા બાટા બાલ્ટીન લગાયત ભાડા સુફાત મૂલ્યમાં બોલાદ ગરમ છે ને
0: મેરી આ મહિની ગીતાશ્રી સ્ટોર જોતા થાપા બાજે કો વર્ષો પુરાનો ફસલ હોય ને રે
1: બની હોતા તે પુરાનો વિશ્વાસીલો થાપા બાજે કો ગીતાશ્રી સ્ટોર જ્યાં ભાડા વ્યવસાય કરવા લાગી ચાહીને સંપૂર્ણ સામગ્રીઓ કંપની કઈ મૂલ્યમાં પાઇન છે કે અને અર્કો કુરા પહેલા થાપા બાજેલે ચલાઉંદે આવેકો ત્યો ફસલ અહીલે ઉનકાઈ છોરાલે ચલાઉંદે આવેકો છે ને જો તો ડોલખાકો લાગી એકમાત્ર ડીલર હો કે તેસો ગરે કશો હોલા
2: હમરા સેવા તથા સુવિધાહરુ તામા પિતલ ચરેસ સ્ટીલ ફલામ પ્લાસ્ટિક ફાઇબર કા ઝોલાહરુ કાલો ડ્રમ કડા ડેક્ચી તથા માટા કા ભાંડાહરુ કંપની કે મૂલ્યમાં પાઇન્છ
3: त्यस्तै ग्यास बेच्न चाहनुहुने विक्रेताहरूले पनि सम्पर्क राख्न सक्नुहुन्छ साथै इलेक्ट्रिक सामानको शोरूम खोलिएको हुँदा फ्रिज वासिङ मेसिन टीभी पानी तताउने सोलरको खरिदमा अचार बनाउने मिक्सर सितैमा पाउनुहोस् पैसा जोगाउनुहोस् यस गीताश्री स्टोरबाट पुराना भाँडा ल्याउनुहोस् नयाँ भाँडा लानुहोस् कृषि गर्नेलाई ग्यारेन्टीका साथ टनल त्रिपाल पनि पाइन्छ समूहको लागि चाहिने सामान साथै टेन्ट पनि उपलब्ध छ
2: फलाम र माटोबाट बनेका भाँडा ग्यासको डिलर पनि रहेको छ साथै कुकर राइस कुकर चुलो मिक्सर ग्लाइन्डर आदि सामानहरू सुपथ मूल्यमा पाइन्छ
3: प्रोप्राइटर चरीकोटका लागि भीमराज थापा सम्पर्क नम्बर 98510 68595 र 0494142 काठमाडौँ कागेश्वरी मनहरा 9 गोठाटारका लागि श्रीराम थापा सम्पर्क नम्बर 98510 68590 कक्षा 11 को भर्ना सम्बन्धी सूचना
4: माध्यमिक शिक्षा परीक्षा 2082 एसी परीक्षाबाट सर्वोत्कृष्ट सहित विभिन्न ग्रेडमा उत्तीर्ण हुनुहुने सम्पूर्ण विद्यार्थी वर्गहरूमा हार्दिक बधाई एवं उज्जवल शैक्षिक भविष्यको कामना गर्दछौं।
3: तपाई गुणस्तरीय उच्च शिक्षाको लागि शैक्षिक संस्थाको खोजीमा हुनुहुन्छ भने हामीलाई सम्झनुहोस्।
4: क्यूए सर्टिफाईको प्रमाणपत्र प्राप्त गौरीशंकर बहुमुखी क्याम्पस दोलखामा शैक्षिक वर्ष 2083-84 का लागि कक्षा 11 होटल म्यानेजमेन्ट कम्प्यूटर साइन्स ल आम संचार लगायत व्यवस्थापन मानविकी तथा शिक्षा शास्त्र संकायसँग सम्बन्धित विभिन्न विषयहरूमा भर्ना अभियान सञ्चालन भइसकेको छ।
3: समय माने भर्ना भई आफ्नो सिट सुरक्षित गर्नुहुन सम्बन्धित सम्पूर्ण विद्यार्थी अभिभावक र सरोकारवालाहरूमा जानकारी सहित अनुरोध गर्दछौ। हाम्रा सेवा तथा सुविधाहरू
5: विभिन्न प्रकारका छात्रवृत्तिको व्यवस्था व्यवस्थित पुस्तकालयको व्यवस्था नियमित रूपमा आन्तरिक परीक्षा र पृष्ठ पोषण
3: एमफिल पीएचडी उपाधिका लागि अनुसन्धानरत दक्ष र अनुभवी प्राध्यापकहरू कम्प्युटर सिक्न इन्टरनेट सहितको कम्प्युटर ल्याबको व्यवस्था अनुसन्धान तथा परियोजना कार्य मार्फत विद्यार्थी सिकाई
5: शैक्षिक भ्रमण तथा अतिरिक्त क्रियाकलाप विद्यार्थीको चाहना माग र आवश्यकताको आधारमा जीवन उपयोगी सिपमूलक तालिमको व्यवस्था इच्छुक विद्यार्थीहरूलाई विभिन्न संघ संस्था सहकारी तथा बैंकहरूमा इन्टर्नको व्यवस्था र समाजका प्राज्ञिक तथा विशिष्ट व्यक्तित्वहरूबाट सम्बन्धित विभिन्न विषयमा गेस्ट लेक्चर कक्षा सञ्चालन
4: सम्पर्कका लागि फोन नम्बर 9854493773 9851343390 गौरीशंकर बहुमुखी क्याम्पस चरीकोट दोलखा
3: धुलीखेल अस्पताल दोलखा अस्पताल दोलखाको सूचना
2: धुलीखेल अस्पतालद्वारा संचालित दोलखा अस्पतालले विभिन्न सेवा संचालन शुरू गरिसकेकोले समयमै आफ्नो स्वास्थ्य परीक्षण गराई मौकाको फाइदा उठाउन हुन सम्बन्धित सबैमा जानकारीको लागि यो सूचना प्रसारित गरिएको छ।
6: हाम्रा सेवाहरू
3: शनिबार बाहेक बिहान 9 बजेदेखि अपरान्ह 4 बजेसम्म ओपीडी सेवा।